तुझे ढूंढने जाऊं कहां, ऐ मेरे असगरे बेजुबान, तुझे ढूंढने जाऊं कहां। सल्लु अला मुहम्मद व आले मुहम्मद। बिस्मिल्लाह। الطرفاكم بالصلاة على محمد وآل محمد. آج دی مجلس دی شروعات ایک وعدہ تھی کرو چھو تم نے بھروسہ رکھوانو چھے کہ انشاءاللہ مارا وعدہ نے پورو کریش وعدہ یہ منے کرو چھے کہ آج جگہ چھے نا بہت خالی دیکھائی چھے એટલા માટે તમે જેટલા વચમાં બેઠા છો બાદમાં આવવાવાળાને તકલીફ ન પહોંચે, તમને પોતાને પણ તકલીફ ન પહોંચે, આવવાવાળાને આગળ ન આવવું પડે, તમે જેટલા અહીંયા છો આગળ આગળ આવી જાઓ જેથી કરીને પાછળ જગા થઈ જાય. ને મારો વાયદો એ છે કે તમે જેમ આગળ આવશો ને જેટલા આગળ આવશો ને કોઈથી સવાલ નહીં પૂછો. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આવી જાઓ. અહસન. એક વાર સલવાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. શાબાશ. બરકત ઓ રહેમત માટે એક ઓર સલવાત પડીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અહસન. પહેલી મજલિસની અંદર એક પ્રશ્ન અને સવાલ કર્યો હતો કે અગર આપણાથી પૂછવામાં આવે કે મુસલમાનની દુનિયામાં પૃથ્વી ઉપર જેટલા મુસલમાનો છે જમીન ઉપર આ દુનિયાની અંદર આપણાથીને જો સવાલ કરવામાં આવે કે મુસલમાનની જિંદગીમાં કુરાને મજીદની કઈ આયતનો સૌથી વધારે વપરાશ થતો હશે અથવા તો મુસલમાનના મોઢામાં યા જબાન ઉપર કઈ આયત હશે, તો તમોએ સાથમાં મળીને જવાબ આપ્યો હતો કે હોય ન હોય તો એ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ હોઈ શકે એમ છે. આજે આપણે વિષયનું નામ નાખ્યું છે દિવસમાં 40 વાર 40 ટાઈમ્સ. હું તમને અગર પૂછું, કદાચ તમને પણ ભાન નહીં હશે કે તમે બધા અહીંયા જેટલા આવ્યા છો ક્યારે આપણે વિચાર કર્યો કે આ દીનની અંદર મઝહબે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જેને અલહમદુલ્લાહ આપણે દિલના અંતકરણથી અપનાવ્યા છે ને અપનાવી રહ્યા છે ને અમલ કરીએ છીએ એની અંદર એક વસ્તુ એવી છે કે જે દિવસમાં 40 વાર 40 ટાઈમ્સ અ ડે હું કરી રહ્યો છું પણ જેનું મને ભાન નથી કદાચ, અને 40 વખત દિવસમાં વાતનો ઉચ્ચાર થતો હોય, ઉલ્લેખ થતો હોય, વર્ણન થતું હોય, બધે ગુજરાતીના શબ્દો છે બધે તમે ખોવાઈ ના જતા, ઠીક છે. મને એ વાતનો ખ્યાલ છે કોઈને કાંઈ જવાબ દેવો છે કે દિવસમાં તમે 40 વાર શું કરો છો? અમુક લોકો કદાચ 40 વાર જમતા હશે ને, 40 ચમચા મોઢામાં જાય તો 40 તો થાય ને પૂરા દિવસમાં. સવારના ઠોંસી ઠોંસીને ખાવું, મને યાદ છે આપણે હિન્દુસ્તાનમાં નથી પણ આપણા ઇંગ્લિશસ્તાનની અંદર છે, અહીંયાની સંસ્કૃતિ છે કે નાસ્તો જોરાતો હોવો જોઈએ, એવું કંઈ છે? હા, નાસ્તો અહીંયાનો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ. તો એ પછી બપોરનું જમવાનું, પછી રાતનું જમવાનું, પછી રાતના કટક બટક, આ બધું થઈને 40 વાર તો આમાં થતું હશે જ. પણ ભાઈ, આ વાત દીનની નથી, ઇસ્લામની નથી, મુસલમાનની નથી. ગેર મુસલમાન પણ 40 વાર આ કરે છે. આપણે કઈ એવી વસ્તુ કરીએ છીએ? અને હું તમને ગઈકાલે કહી ગયો, મુસલમાન આગામીના દિવસોને તું મનાવસ આશુરા મુહર્રમ કરબલા. આ વસ્તુ આશુરા મુહર્રમ અને કરબલા તને શીખાડે છે, પણ અફસોસની વાત એ છે કે આ વાત તારી જિંદગીમાં દેખાતી નથી, તેને નથી અપનાવી. યાની કે હુસૈનનું આશુરા અલગ છે, હુસૈનનું મુહર્રમ અલગ છે, હુસૈનની કરબલા અલગ છે, અને ક્યારે ક્યારે અફસોસની સાથે કહેવું પડે કે મારું આશુરા, મારો મુહર્રમ, મારું કરબલા એક અલગ છે. જિંદગીભર મુસલમાન હોવાના નાતે આપણે આ કામ કરીએ છીએ, અને આ કામ એવું છે કે જેના માટે પરવરદિગાર આલમે આ કામને પોતા ઉપર વાજિબ કરી નાખ્યું છે.

ને કઈ ખબર પડી છે શું વાતો કરી રહ્યો છો? એક એવું કામ છે, એક એવી ખૂબી છે કે જે પરવરદિગાર આલમે પોતા ઉપર વાજિબ કર્યું છે. આપણી વાત તો કરવાની જ નથી. એટલે આપણે દરરોજ વિષયને શરૂ કરે છે ક્યાંથી? ચેપ્ટર 53 વર્સ નંબર 39. ارشاد رب العزة قيوم بسم الله الرحمن الرحيم وان ليس للانسان الا ما سعى. انسان કઈ નથી મેળવી શકતો સિવાય એટલું કે જે એનું મહેનત હશે એટલો ફળ એને મળશે. 53 39. સાય મહેનત કોશિશ આપણે બધાય કરીએ કે વર્ષોથી આ કરબલાને મનાવી રહ્યા છે. શા માટે એવું લાગે છે કે જે કરબલા મને સબક દેવા માંગતો હતો, હુસૈન આશુરા જે સબક મને દેવા માંગતો હતો, એ સબક મને ક્યારે ક્યારે મારી જિંદગીમાં નથી દેખાતો. એક નાનકડું ગુણ છે, 40 times a day મેં તમને હિટ આપ્યું, પણ કદાચ કોઈનો ઝેન ત્યાં ના ગયો. તમને ખબર છે શા માટે હું કહું છું? કદાચ ઓલી પહેલી મજલિસ ભૂલાઈ ગઈ હશે કે મજલિસ શરૂઆત સાંભળવાનું કરું ત્યારે બોલું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. એ અગર કદાચ કર્યું હોત તો તમે સમજી જાત કે 40 વાર કોની વાત થઈ રહી છે. કોઈને હવે જવાબ દેવો છે? જી સલવાત 40 વાર દિવસમાં એની કોઈ ખાતરી નથી. આ જે હું બયાન કરું છું એની ખાતરી છે. સહી જવાબ કોઈને કંઈ. હું એક જોરદાર આ સલવાત કહ્યું ને પઢાવું છું, કદાચ કોકના મગજ ખુલી જાય. સલવાલા મોહમ્મદ વાળે મોહમ્મદ પાકો અગર મુસલમાન હોવ, નમાઝી અગર હોવ, તો દિવસની 5 ટકની નમાઝ છે, અને હર નમાઝની અંદર 2-2 રકાત તો છે જ, એટલે કુલ મળીને થઈ 10 રકાત. બરાબર. અને જ્યારે પણ હું નમાઝ પઢું તો નબી કરીમનો કોલ છે કે નમાઝ સૂરે અલહમદ વગર ન થઈ શકે. અને સૂરે અલહમદની ઇબ્તિદા શરૂઆત કેનાથી થાય? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર રહમાન અર રહીમ. એટલે બિસ્મિલ્લાહમાં અર રહમાન અને અર રહીમ 2 વાર અને સૂરે અલહમદમાં 2 વાર, હર રકાતની અંદર 4 વાર, દિવસની 10 રકાત, 40 વખત. મારી જબાનથી ને આપણી જબાનથી ને અર રહમાન અર રહીમનો શબ્દ નીકળે છે. સવાલ કરવા જેવો છે ભાઈ કે આ દિનની અંદર શા માટે? અલ્લાહુ આલમ, એ ખુદ જાણે છે. પણ મને સબક લેવાનું છે કે દિવસના હું 40 વખત અર રહમાન અર રહીમ અર રહમાન અર રહીમ, યાને દયા, મરસી, રહેમત, આપણે ના કે રહેમ દિલી, ખુદાવંદ કરીમનો આ ગુણ છે. અને એમને એમ ગુણ નથી, મને પોતાથી પૂછવાનું છે. આયતુલ્લાહ બહજત, ખુદા એમની ગરીકે રહેમત કરે, એણે કિતાબ લખેલી છે. શેખને તો ખબર જ હશે, આપણા બીજા ઇમામ, ત્રીજા ઇમામ, ઇમામ હુસૈન અલીસલામના બારામાં. અને કિતાબનું નામ, સરનામું, ટાઇટલ, ટોપિક જે પણ તમે કહો, અલ હુસૈન રહમતિલ્લાહિલ વાસિઆ. હુસૈન જે છે એ અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમત, વિશાળ રહેમતનો એક નમૂનો છે. આ છે હુસૈન. મેં કરબલાથી શું શીખ્યું? હુસૈન અલીસલામે ડગલે અને પગલે દયાનો સામનો કર્યો અને દયાનો સથવારો લીધો, અને દયાની સાથે હુસૈને મઝલૂમ વર્ત્યા. પૂરા કુરાની મજીદમાં 6236 આયતમાં ફકત અને ફકત 2 આયત એવી છે, અને ફકત ફકત એક જ વસ્તુના બારામાં ખુદાવંદે કરીમે પોતા ઉપર આ વાજિબ કરેલું છે. તમે જોજો ખુદા કઈ રીતે એના ઉપર આ વસ્તુને વાજિબ કરેલી છે. પરવરદિગારે આલમે આ બંને આયતો સૂરે અનઆમની અંદર છે, ચેપ્ટર 6 વર્સ નંબર 12, છઠ્ઠો સૂરો 12મી આયત. નબી કરીમ ને કહેવાનું, કોલ લમન મા ફિસ સમાવાત વલ અર્દ. મારા હબીબ, કહી દઉં આ લોકોને, આસમાનો અને જમીન

માં જે પણ છે કોનું છે, કુલ લિલ્લાહ. એમને જવાબમાં કહી દે આ બધું અલ્લાહનું છે. કતબ અલા નફસિહી રહમા, આ પરવરદિગારે પોતાની જાત ઉપર રહેમતને વાજિબ કરી નાખી છે. લે યજમઅન્નકુમ ઇલા યૌમિલ કિયામા લા રૈબા ફિયા, એ જરૂર અને જરૂર તમને કયામતના દિવસ તરફ બધાયને ભેગાને જમા કરશે. અલ્લદીન ખસરુ અન્ફુસહુમ વહુમ લા યુમિનૂન, ખાસ કરીને એ લોકો કે જે પોતાના નફસોને ખોઈ બેઠા છે, નુકસાનમાં નાખી દીધા છે અને ઈમાન પણ નથી લાવતા અને ન લાવ્યા. ખુદાએ શું કહ્યું? કતબ અલા નફસિ રહમા, ખુદાએ પોતાની જાત ઉપર રહેમત દયા મરસીને કતબા. કતબાનો શબ્દ આજે આયત મેં નથી નખાવ્યો કારણ કે તમને બધાને ખબર હશે. કેને પૂછું? મને મારો વાયદો નથી તોડો, હું આમ નહીં કહું. તો હવે તમે વાયદાને ઊંધો કરો, વચમાંથી કોઈ બોલે કે હું બોલું છું. શેખ લખવાની વાત, કતબા તમે ક્યાંય સાંભળી છે? મશહૂર હોવું જોઈએ. આ તો શેખ હમણાં ઈશારો કર્યો ને કુરાનનો, આપણું ચૂપ હોવું એ કંઈક ઈશારો કરી રહ્યું છે કે મારો રિશ્તો કુરાન સાથે આટલો છે. પણ એ જરૂરી નથી, કદાચ અમુક તો શરમાય. ઓલી રોઝાની આયત કોઈને આવડે છે? મજમામાંથી બોલે મુલ્લા સિવાય. રમઝાન આવે એટલે પડાય જ, કોઈને ખ્યાલ નથી. કોતેબા શાબાશ. હા, સૂરે બકરાની 183 મેં 2183, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અલ્લાઝીના આમનુ કુતિબા અલયકુમુસ સિયામ, તમારા ઉપર રોઝાઓને લખી નાખવામાં આવ્યા છે, ફરજ કરી નાખવામાં આવ્યા છે, વાજિબ કરી નાખ. એ જ શબ્દ ખુદાએ પોતા માટે વાપર્યો છે, કતબા અલા નફસિહી રહમા, ખુદાએ પોતાની જાત ઉપર રહેમતને વાજિબ કરી નાખી છે. અને કેની વાત થઈ છે? અલ્લાઝીના ખસરુ અન્ફુસહુમ, જે લોકો નાસ્તિક હતા, ઈમાન નહોતા લાવ્યા, તે છતાં ખુદાએ કહ્યું હું રહેમતથી વર્તાવ કરીશ આ લોકો સાથે, નાસ્તિકો સાથે. આપણો આપસમાં આપણે જ્યારે જિંદગીને વિતાવીએ છીએ, એકબીજા સાથે દયાની સાથે વર્તીએ છીએ, આપણા માવતરો સાથે, આપણા બચ્ચાઓ સાથે, આપણા પડોશીઓ સાથે, આપણા બુઝુર્ગો સાથે, આપણી ઘરવાળીઓ સાથે, આપણા શૌહરો સાથે, આપણા જમાતના સંચાલકો સાથે, આપણા આલિમે દીન સાથે, આપણા રેઝિડન્ટ આલિમ સાથે, આપણા મોહસિન સાથે, આ બધી જગાએ ક્યાં હું મારી જિંદગીની અંદર રહેમની વાત, દયાની વાત મારી અંદર છે, 40 વખત દિવસમાં અર રહમાન અર રહીમ અર રહમાન અર રહીમ. આપણી બધી ઈબાદતો આપણને મુલ્લાઓ શીખાડે કે તમે બધું કાંઈ કરો ને ઈબાદત, તો શરૂઆત કેમ થવી જોઈએ? કેનાથી ઈબાદતો આપણે શરૂ કરીએ છીએ? નમાઝ છે, રોઝા છે, બાકીનું બધું નિયત ના, નિયત કરીએ. ને નિયત શું કરવાની? કુરબતન, ખુદાના બાજુમાં જવા માટે. અરે ખુદાના બાજુમાં જવા માટે અર રહમાન અર રહીમ અર રહમાન અર રહીમ 40 વખત તારી જબાનથી ને દયાની વાત આવે, મરસીની વાત આવે, તને ખુદાના નજદીક જવું છે, થોડા છાંટા તારી અંદર તો નાખ દયાના. કેટલા વાકયાત છે, કરબલાની વાત હમણાં બયાન કરીશ, પણ તમને થોડું જગાડવા માટે, કારણ કે હું જોઈ રહ્યો છું તમે થાકી ગયા 3-4 દિવસમાં. દયા મુશ્કેલ એ છે, હમણાં દિમાગમાં આ વાત આવે છે, માશાઅલ્લાહ બુઝુર્ગો દેખાય છે, બુઝુર્ગો ઉપર રહેમ. કેટલી હદીસો છે કે આ બુઝુર્ગો ઉપર રહેમ કરો, એ ખુદાની ઇજ્જત કરવા સમાન છે. એમને માન આપો, એમની ઇજ્જત કરો, એમની મદદ કરો, એમને સલામ કરો, એનું માન રાખો. આ બધું શું છે? આ બધું રહેમતની વાત છે, દયાની વાત છે. ઘણા વાક્યા છે, આ બધું બયાન કરવું મને તકલીફ પડે છે, પણ હું માફીની સાથે, આ બધું મારા ખીચામાંથી નથી, દુનિયામાંથી ક્યાંક આવ્યું છે, હું બયાન કરી દઉં છું. અમુક ને થોડું ખરાબ લાગી જશે ને પછી તમે કહેશો કે તમે મૌલાના અમારા બારામાં જ આપેલું, તમારા બારામાં નથી આવડતું, અમારા બારામાં કાંઈ હોય તો શીખાડજો. રહેમ ઘરોની અંદર, દયા સમજાવવા માટે માણસોએ કેટલા ચુટકુલાઓ પેદા કર્યા છે. કહે છે ખુદાનો એક બુઝુર્ગ બંદો અલ્લાહની રહેમતે પહોંચી ગયો અને જન્નતમાં જગા મળી ગઈ. ખૂબ

आराम, फल मले ने, खावानु मले ने, कोई खिदमत गुजार इतला है ना आसपास में नहीं, खिदमत सेवा करे आराम थी ने जन्नत में मौज मजा करतो हतो। एक दिवस तो बनाव छे, फरिश्ताओं ने बोलाव्या, कहीं भाई काम छे शू छे, कहीं मारी जगह ने बदलावी नाखो, शू छे जन्नतमाथी जन्नत शू जन्नतमाथी जन्नतमां जाऊ नहीं एवं कहीं नहीं, जन्नतमां ज राखो तो जगह शा माटे बदलवी छे, कहीं खिदमत सेवानी अंदर कहीं कोताही छे, गलती भूल भाल कहीं थई गई, एवं कहीं नहीं, मने कोई एवी जन्नत में राखो जे आ जन्नत ना खूणा में हो, सौथी दूर दूर दूर पण जन्नत में। कहीं अहींया शू खोट छे, कहीं समाचार मिला छे दुनिया नी अंदर घरवारी नो इंतकाल थयो छे, तो ई आजकाल अहींया आवशे तो मारी शामत आवी जाशे, आ जन्नत नो बधुं मारू सुख चाल्युं जशे, एटले दूर वाली जन्नत। भाई आ मां बहनों नी कई नालायसी नथी, आ समझावा ई मांगू छू के आ दुनिया वाळाए आवा बधा जोक बनाव्या छे एना माटे के आपणा घरोनी अंदर पण आ दया नामनी वस्तुओ नथी होती। अने हुं करबलाने मानवा वारो, हुसैनने मानवा वारो, मुहर्रमने मनावा वारो, अल्लाहना नाम रहमान रहीमने 40 वखत दिवसमां उपाड़वा वारो, पण मारी जिंदगीनी अंदर ज्यारे रहमनी वात आवे तो न। करबला शुरू थाय ए पहला हुसैन मजलूम ने होरना लश्करे रोक्यो, ક્યાલમ પૂરું હોરનું લશ્કર પ્યાસું છે, તરફડિયા મારે છે, ત્યાં કોક અમારા જેવો આવ્યો હુસેને મજલૂમ પાસે અને કહ્યું યબ્ન રસૂલિલ્લાહ ઇન્ન કતાલ હાઉલા અહવનુ અલૈના મિમ્મા યાતી મિન બાદે, મૌલા આ આપણા દુશ્મનો નબળાઈ પ્યાસા હમણાં મારી નાખી આ લોકોને, હમણાં આ લોકો સાથે કતાલ લડાઈ જંગ કરવી બહુ આસાન થઈ પડશે આપણા માટે, જે આપણને એના પછી હજી ભોગવવાનું છે, હમણાં આ બધા નબળા છે બધાને ખતમ કરી નાખે। એ સલાહ દેવા વાળો શેખ મોઈઝ હતો કે નબળો છે તો આંગળી ખુચાડો, રહેમ હુસૈન ની રહેમત ને જુઓ। આવવા વાળાને હુસૈને કહ્યું ઉસ્કુલ કૌમ વર્ષફુ ખોયું લહુમ તરશીફા, કહ્યું નહીં ભાઈ આ પૂરા હોર હજાર રિવાયતોની છે, હજાર ની સંખ્યા હતી, ઉસ્કુલ કૌમ આ બધાને પાણી દેવામાં આવે, અને પછી કહ્યું વર્ષફુ ખોયું લહુમ તરશીફા, આ લોકોના જે ઘોડા છે ના એને પણ પાણી દેવામાં આવે। તમને ખબર છે શેખને મશાલ્લા તો આવડે છે, તરશીફ અરબી જબાનનો શબ્દ છે, ઘોડો એક એવો જાનવર છે, ક્યાંક જોઈ આવજો તમે ઘોડો અમારા જેવા ગધેડાની ગોણે પાણી ના પીએ કામ ગયું ગયું, ઘોડો આરામ આરામથી ને પાણી પીએ, એક ટુકડો બીજો ટુકડો, એને અરબીકની અંદર કહેવાય તરશીફ। યાને હુસૈન કહી રહ્યા છે કે આ જાનવર જે છે ને એમાં ભલે જેટલો સમય જાય આરામ આરામથી ને જાનવરોને પણ પાણી આપશો। અને રિવાયતો આપણે નથી સાંભળી કે હોરના લશ્કરનો એક માણસ એમના સિપાહી જે હતો લશ્કરથી ને જુદો પડી ગયો હતો, હુસૈન મશ્ક લઈને એમના પાસુમાં આવ્યા, મશ્ક હાથમાં દીધી તો મશ્ક નહોતો ઉપાડી શકતો, એટલો નબળો હુસૈને મજલૂમે મશ્કનું પાણી પોતાના ચુલ્લુમાં ભરી અને એમને પીવરાવ્યું। આ કોણ છે? હુસૈને મજલૂમની દયા અને રહેમત। પણ આપણે કોઈ દી વિચાર કર્યો કે આ કરબલા જે ગમનાક બધું વાક્ય આપણે સાંભળે છે એમાં હુસૈને દયાથી ને કેટલો વર્તાવ કર્યો છે? આશુરની રાત શેમર આવ્યો છે, શેમર અમાન નામું લઈને હુસૈનના સાથીઓ એનાથી વાત કરવાને પણ તૈયાર નથી, નથી વાત કરવાની તૈયાર। પણ ત્યાં હુસૈન શું કહે છે? અજીબુહુ ઇન કાના ફાસિકા ફઇન્નહુ મિન અખવાલિકુમ, કયું આ

નાસ્તિક ભલે હોય પણ એને જવાબ આપો, કારણ કે એ તમારા મામાઓમાંથી છે. સલતુર રહમ, સિલે રહમી, રહમનો શબ્દ. આ હુસૈન ડગલે અને પગલે કરબલાની અંદર શું શીખાડી રહ્યા છે? રહેમ દિલી, દયા કરવી, ટુ બી મર્સીફુલ, ડગલે અને પગલે. આ શિમર અમાન નામું લાવ્યો હતો, તમો ઝાકિરીને કેરામની મજલિસમાં સાંભળ્યા હશો. આ જ શિમરનો વાક્યો સાંભળ્યો છે ને, નહેરવાનની અંદર કેદીઓ મૌલાએ કાયનાતના બની ગયા છે. એમાં એક કેદી છે જેના હાથમાં રસ્સી છે, એને એમ થાય છે કે આ દોરી મારા હાથમાં જે બાંધેલી છે બહુ સાંકડી છે. હુસૈને મઝલૂમને કહે છે, આ દોરી જે સાંકડી છે થોડી ઢીલી થઈ શકે? હુસૈન મૌલાએ કાયનાત પાસે આવે છે કે બાબા, ત્યાં એક કેદી છે, એને આ આપણી બાંધેલી રસ્સીઓ જે છે એ તકલીફ પહોંચાડે છે, હું એને થોડી ઢીલી કરું? બાબાએ કહ્યું, બેટા તમે જેમ ચાહો એમ કરશો. તમને ખબર છે આ જે રસ્સીને ઢીલી કરવાનો સવાલ કરે છે છે કોણ? આજ શિમર જે હુસૈનના ગલાને કાપશે, એના સાથે પણ જંગ નહેરવાની અંદર હુસૈને દયાની સાથે વર્ત્યું કે આ કેદી માંગણી કરી રહ્યો છે, મારી જવાબદારી છે કે હું દયાની સાથે એના સાથે વર્તું. આશુરનો દિવસ પડે પહેલા આશુરની રાત આવે ના, આ રિવાયતને પણ બધાય નથી માનતા, એટલે હું બધું ધ્યાન રાખીને પડું કે કોઈ મને માથું ના ખાય મજલિસ પછી. આશુરની રાત છે, એક મોકો એ આવે છે કે હુસૈને મઝલૂમ ખૈમાની અંદર જાય છે તો બહેન ઝૈનબ રડી રહ્યા છે. હુસૈન પૂછે છે, શહેજાદી રડવાનું કારણ શું છે? કહ્યું, ભાઈ સમજ નથી પડતી, દિલમાં ગભરાટ બહુ છે. યાની એક વખત એવો છે કે જ્યાં ઝૈનબ રડી રહ્યા છે ને હુસૈન સમજાવી રહ્યા છે. એક બીજો વખત આવે છે કે પોતાના અકેલા ખૈમામાં હુસૈન રડી રહ્યા છે ને ઝૈનબ અલૈહિસ્સલામ આવે છે, તો ઝૈનબ પૂછે છે, મા જાયા, તમારું રડવાનું કારણ શું છે? હુસૈન કહે છે, આ ઝાલિમોની ફોજ છે ને એના ઉપર રડું છું કે મારા લીધે આ લોકો જહન્નમી બનશે. આ હુસૈનનું દિલ છે, દયાવાળું, રહેમદિલી, મર્સીફુલ. હું મારી જિંદગીની અંદર આ દયાથી કેટલો વર્તાવ કરું છું? હું કહું છું શું છે ઈલાજ? ઈલાજ ઘણા છે, બે જાતના હોય, એ જમાતમાં પણ એવા હશે, હું પણ કદાચ એવો હોઉં. હું તમને સૂચના આપું છું, ઇંગ્લિશના શબ્દ મારી મુલા થોડી મદદ કરજો, ગુજરાતીમાં બોલીશ, ઉર્દુમાં બોલીશ, પણ કંઈ એવું હોય તો મદદ કરજો. અરે ખુદાના બંદા, મર્સીફુલ બનવા માટે, રહેમદિલ બનવા માટે આપણી ગુજરાતીના, ઉર્દુના, ઇંગ્લિશના જે પણ જબાન બોલતો હોય તું તપાસ કરી લે, તારી જબાન ઉપર આવા શબ્દો આવે છે? ઘણા શબ્દો છે આપણી ભાષાના દરરોજની જિંદગીમાં. તું પોતાથી પૂછ, તારી જિંદગીમાં કાંઈ પણ થાય, કાંઈ પણ મૂકો હોય, કોઈ પણ સ્થિતિ, કોઈ પણ સંયોગ, કોઈ પણ સંજોગ, વાંધો ના, વાંધો ના બોલતા આવડે છે તને? વાંધો ના બોલતા આવડે છે? ઉર્દુવાળા હોય તો તને ક્યારે એમ બોલતા આવડે? કોઈ વાત નહીં, નેવર માઇન્ડ, ઇટ્સ નોટ અ બિગ ડીલ. એ જાવા દો ને ભાઈ, મૂકી દો ને ભાઈ, હા જાવા દો, વાંધો ના, કોઈ વાત નહીં. આવા શબ્દો ઇંગ્લિશમાં શું શું હોય? મૂલ, નેવર માઇન્ડ હોય, ઇટ્સ નોટ અ બિગ ડીલ હોય, બીજું શું હોય? ફોર એક્ઝામ્પલ, હા, ઇટ ડઝન્ટ મેટર, ડોન્ટ વોરી, આવા બધા શબ્દો આવડે છે તને? ને ઊંધા અમુક હોય, લો ઇઝ લો, કાયદો આમ જ છે, કઈ ફેરફાર નહીં થાય, કઈ નહીં બદલે, એવરી વન ઇઝ ઇક્વલ અમામ યા ઇન ફ્રન્ટ ઓફ ધ લો. આયે છે એક તરફ, એટલી કડકાઈ, એટલું કડક હોવું, એટલું શદીદ હોવું, રહેમનું નામ ન હોવું. હાલાકે નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નો કલમા પડતા હોય, એ જ નબી માટે ખુદાએ કુરાન મજીદમાં ચેપ્ટર 3 વર્સ નંબર 159 ત્રીજો સૂરો 159 મે આયત,
એલાની રબુલ જતે કહ્યું બિસ્મિલ્લા.

જે ના આવા બોલ આવરે છે તને કે નહીં, કાંઈ પણ હોય આમ ના થવું જોઈએ. થોડી દયા ભાઈ, ઇન્સાન ભૂલને પાત્ર છે, એનાથી ને તો પગલાં ચૂકી જાય. શા માટે તને રહેમ દીદી, બધાને જન્નતમાં તો બધાને જાવું છે. સાદિક આલી મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલી સલામ, આપણે કહ્યું લે અહલી જન્નત અરબા અલામાત, જન્નતીઓની ચાર નિશાનીઓ છે. વજુન મુનબસત વ લિસાનુન લતીફ વ કલ્બુન રહીમ વ યદુન મુતિય. ચાર નિશાનીઓ છે, હસતો ચહેરો, નરમ જબાન, મીઠી જબાન, અને ત્રીજું છે કલ્બુન રહીમ. જન્નતીઓની નિશાની એ છે કે એનું દિલ, હૃદય જે છે ના, એ રહીમ દિલ હોય, એને રહેમ આવે બધાય ઉપર. મને ખબર છે, આપણે કોકની કાંઈ મદદ કરે ને પેટ બીજાનું દુખે. હું તમને અહીંયાનો દાખલો દઉં, અને સરખું મસાલાથી ભરું. એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમારામાંથી કોઈ આપણા માજી પ્રમુખ અબ્બાસ મંજીને તમે ફોન કરો, અબ્બાસભાઈ બિચારા આપણા શેખ આવ્યા છે પારિસથી, ને તમે કાંઈ લાડવા મેસૂબ ને કાંઈ એને દેયાવો, ઘરે એકલા સડે છે હોટલમાં, કાંઈ ફ્રૂટ મોકલાવો, કાંઈ શરબત કાંઈ મોકલાવો બિચારાને. આ બિચારું બોલતા આવડે છે? તો ઓલો સામાવાળો કે બિચારો શું, એ તારા માટે બિચારો છે, એ એટલું કમાય છે પારિસની અંદર, એને આપણી જરૂર નથી. યાને તમે કોઈની મદદ કરવા ચાહો ના, તમને કોઈ ઉપર દિલ બળે ના, તો કોઈને આવીને એનું પેટ દુખે કે શા માટે એના ઉપર તું રહેમ કરે છે, શા માટે એના ઉપર દયા કરે છે. આ બિચારું હોવું બોલવું તને આવડે છે, કાંઈ વાંધો ના, નો પ્રોબ્લેમ, જાવા દે. આ બધા શબ્દો તારી જિંદગીમાં છે? ઘરવાળી મોડી ચાલી આવે, કાંઈ વાંધો ના. તને કેટલી વેરે કીધું છે આ તમે મારા કામે નીકળવાનું છે, ચાય હજી નથી તૈયાર કર્યું. બીજો એક દાખલો છે, પણ દુનિયા વાળો બને, એમાં બધામાં સબક છે. ખાસ કરીને મા બહેનો માફ કરજો, આ બધા છે ને મારા બનાવેલા નથી, આવા અમારા ઉસ્તાદ હોય ને એના પાસેથી ને શીખે. અમે મુલ્લા એનું માથું ઝુકાવી લઈએ છીએ, પણ હું ભોપાળા ખોલી દઉં. મુલ્લા અમારા સાથે હજ કરી છે, અને હજમાં અમે જ્યારે બધું કામકાજ જવાબદારીથી મુક્ત થઈને થોડો આરામ મળીને તો મુલ્લાને બેસાડે કે મુલ્લા હવે જોક સરસ સંભળાવો. સાચું છે કે નહીં? હજમાં જરાક ઇન્સાનને આનંદની જરૂર હોય. આ બધું એટલે આ મુલ્લાએ નહીં, લોકો કહે છે. આ બધાની અંદર સબક હું શું દેવા ચાહું છું, થોડું તમારા ચહેરાને મલકાવું, પણ મારો મકસદ એ છે કે રહેમ દિલીને હું પેદા કરું. હુસૈને મને આ શીખાયડું છે, કરબલાનો આ સબક છે, મુહર્રમનો આ સબક છે. એમાં એક તો અમે કલાકુ કલાકુની મજલિસ પડે, કલાકુ ને કલાકુ, કોઈ દી રહેમ ના આવે કે આ બુઝુર્ગોનું શું, બીમાર માણસોનું શું, બચ્ચાઓની સ્કૂલનું શું, જમાતના સંચાલકોનું શું. આ બધા લોકોના પ્રોગ્રામ બનાવેલા હોય, અહીંયા જરાક ગડબડ કરે છે જમાતવાળા, ઠીક છે, પણ આ લોકોના જે બધે પ્રોગ્રામ બનાવેલા હોય, ટાઈમિંગ બનાવેલા હોય, એમાં મોલવીઓ પોતાનું ખેંચી ખેંચીને કેટલી ગડબડ કરી નાખે છે. કોઈથી રહેમ ના આવે કે આ બુઝુર્ગો ક્યાં જશે ને કેમ. બધી ઠેકાણે જ્યાં રહેમતથી દયાથી ને રહેમ દિલીથી મને વરતવાનું છે. હુસૈનનો પેગામ મારી જિંદગીની અંદર છે જ નહીં. હું તમને આજે માઠું લાગશે, આવતી ફેરે ના બોલાવજો, આવતી ફેરે ના બોલાવજો, મૂકી ના બોલાવજો. આજે ચોથી રાત થઈ, એવા શબ્દો મને વાપરવા છે જેથી કરીને તમારા દિલની અંદર ગરે. આ ચાર રાતમાં હું થાકી ગયો તમારાથી મૂકી. તમને ખબર છે શા માટે? અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ તોફીક આપેલી છે કે આ બધી નમાઝ જમાત કાયમ થાય છે, એમાં બધીમાં હું હાજરી આપું છું સિવાય સુબો, કારણ કે કોઈ તેડવા આવતું નથી, વર્ણ કેમ કરું, ઠીક છે. તો સલવાલા મોહમ્મદ વાળે મોહમ્મદ, બધી અલ્હમ્દુલિલ્લાહ તાલા નમાઝે જમાતમાં શિરકત કરું છું, પણ નમાઝ ખતમ થાય છે હું બહાર નીકળી જાઉં છું. તમને ખબર શા માટે? તમે કોઈ દી વિચાર કર્યો હવે આ મને પડવું પણ ના જો કર

કે આપણી જમાતનું કંઈક ના કે કપડાં ઉઘાડા કરવાની વાત છે, પણ આપણી જ નહીં બધા ઠેકાણે જે દીને શીખાયેલું છે એનો ઉપર અમલ કરતો જ નથી હું. તમે એક ફેરે બેસો ને કોઈ જવાનને બેસાડો, તમારી નમાઝે જમાતને સમય કેટલો લાગે છે? નમાઝમાં લાંબી લાંબી દુઆઓ ખેંચો છો, માણસો ભાગી જાય છે. ગઈકાલ પરમદી એક માણસે મને કહ્યું, શેખ મને સમજ નથી પડતી, નમાઝ મજલિસ માતમ ખતમ થાય છે, નમાઝના ટાઈમમાં 5-10 મિનિટ બાકી હોય છે, માણસો હાઈલા જાય છે, નમાઝમાં નથી આવતા. શું કારણ? અલ્લાહ આલમ એની મજબૂરી. પણ કદાચ કદાચ ઈ હોય એને ખબર છે કે જો અહીંયા બેઠો તો હું હોસ્ટેજમાં પકડાઈ જઈશ. આ વાત મારી નથી. મૌલાએ કાયનાત નહજુલ બલાગા અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ, ટપાલનો નંબર છે 52, લેટર નંબર 52, જઈને ખોલી આવજો. મૌલાએ કાયનાતે પોતાના ગવર્નરો પ્રતિનિધિને કહ્યું અને હુકમ કર્યો, સલ્લુ બિહિમ સલાત અદઅફહિમ વલા તકુનુ ફત્તાનીન. અહીં મારા લોકો, મુસલમાનોના વચમાં તમે જે નમાઝે જમાતને પઢાવો ના, એ એવી નમાઝ હોવી જોઈએ જે કોમમાં માશરામાં આવવાવાળામાં સૌથી જે નબળો હોય ને એની નમાઝ, જે સૌથી નબળો હોય ના. સલ્લુ સલાત અદઅફહિમ, મજમાની અંદર બુઝુર્ગ ઊભા નથી રહી શકતા, એને બેસવું પડે છે. હવે આ વાત બધી તમને એમ થશે કે મુલ્લા મુલ્લા તો એની જેમ નમાઝ આપણે પડવાની છે એમ જ પડે છે, પાછળ એટલું લંબાઈ છે. કોઈ દી તમે વિચાર્યું, નબીએ કરીમને જ્યારે કહેવામાં આવ્યું રમઝાન અલ મુબારકમાં, મારા જેવો દોડડાયો આવ્યો અને કહ્યું રમઝાનમાં બધે મસ્જિદમાં દુઆઓ ઇબાદત કરે છે, આપણે સાથે કરે, નબીએ કરી હું ઘરે કરીશ, શું સમજાવ્યું? કહ્યું જેટલા મુસ્તહબ હદથી વધારેના કામ છે એ બધા તારા ઘરે. અહીંયા પ્રજા કોમને હોસ્ટેજમાં ના નાખ ભાઈ, એને સુરે યાસીન નથી સાંભળવી, એ તું પડાવ, એને બેસવું પડે, કારણ કે બધાના વચમાં નીકળે તો બધા કહેશે સુરે યાસીનને મૂકી રહેલો ગયો. એટલે આજે તો એ સાંભળી લે તમારી દુઆ એને, પણ આવતો મોકો આવે કે મને જવું જ નથી માં, કારણ કે વચમાંથી ને બધાના સામે નીકળવું લોકો મને આંગળી ચિંતાડશે. અને પછી કહ્યું વલા તકુનું ફત્તાની, તમે ફિતનો ઇમ્તિહાનમાં ન નાખજો અને ખુતબાને આગળ વધારો ના, તો એની તશરીની અંદર તમને મળશે કે ખ્યાલ રાખજો નમાઝે જમાતની અંદર અમુક બુઝુર્ગો હોઈ શકે છે, અમુક બીમાર હોઈ શકે છે, અમુક બચ્ચાઓની માં હોઈ શકે છે, અમુક નોકર હોઈ શકે છે, અમુક ગુલામ હોઈ શકે છે, અમુકને કામકાજમાં જવાનું હોય, તમે નમાઝે જમાતને જેમ શોર્ટ બને એમ પડવાની. બહુ ઘણા અહીંયા હજમાં ગયા છે, ઉમરામાં ગયા છો તમે, આટલું હુજુમ ખાને કાબામાં હોય કે મસ્જિદે નબવીમાં હોય, મગરીબની સાહેબ પડાઈ ગઈ, બધા પોતપોતાના રસ્તે કામ ધંધે ચડી જાય, ત્યાં કેમ એટલી બધી હાજરી થાય છે? કારણ કે આવવાવાળાને ખબર છે કે અહીંયા લાંબા લાંબા ચિલ્લા નહીં ખેંચાય, મારી વાજીબાત પૂરી અને હું ઘર ભેગો ને મારા કામ ધંધે પાછો. આ રહેમતની વાત છે, દયાની વાત છે. ઇસ્લામની અંદર સલાતુલ ખૌફને પેદા કેટલા માટે કરવામાં આવી? ઘરે જઈને તપાસજો, સમય નથી. આપણે બધાય એકબીજા ઉપર દયા કરવાની છે, રહેમ કરવાની છે, નબીએ કરીમના માનવા વાળા છે. ખુદાએ સૂરે ફથ કુરાન મજીદનો 39મો સૂરો આયતો નિશાન 29 છેલ્લી આયતી સૂરાની છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ મુહમ્મદુન રસૂલુલ્લાહ વલ્લદીના માહુ અશિદ્દાઉ અલલ કુફાર રોહ મા બૈનહુમ. નબી કરીમ રસૂલ મુહમ્મદ અલ્લાહના પૈગંબર છે, જેના સાથે છે એ કોણ? નાસ્તિકો સામે કડક અટલ રહે છે, પણ આપસમાં વચમાં રોહમા બૈનહુમ રહેમદિલી. એક ઓલો ચુટકુલો પડ્યો તો ને, બીજો પડી દઉં તમને, મારા દિલને તમે જાણતા નથી, મારી નિયત કોઈની બેઇઝ્જતી કરવી નથી, મને સમજાવવું છે આવા ચુટકુલાથી કે આપણે સમજાય. એક દિવસનો બનાવ છે. એક જમાઈને એમ થયું કે મારા સસરાને ત્યાં જાઓ, ને સસરાને એમ ના જાઓ એની દીકરીને પણ લઈ જાઓ. તો સસરો રાજી થાય ના,

મારી દીકરી આવી, ઘરે આવી. એ દિવસે જમાઈને એમ થયું, રાતનો સમય થયો, જમાઈની અંદર એક આદત હતી થોડું પીવાની, ચાખવાની આદત, શરબત. મોઢામાંથી વાંસ આવે, લોડા લેતો લેતો સસરાના ઘરે આવ્યો. સસરાએ જોયું, આ તો મને ખબર જ નહોતી કે જમાઈ પીધેલો છે, આપણો શરાબી છે, ખબર જ નહોતી. હાથ પકડીને સોફા બોફા ઉપર બેસાડ્યો. આપણે ગુજરાતીમાં કહીએ ને, કાપે તો લોહી ના નીકળે સસરાનું, કે આ ભાઈ કેની દીકરી દઈ દીધી મેં, કાંઈ પૂછપરછ નથી કરી, કોઈ ઇન્ક્વાયરી ન કરી, ને આમ અફસોસ કરતો રહ્યો. પણ હિંમત જોડીને પાણી બાણી પીવરાવીને જેમ લેખો જમાઈને થોડો હોશ લાવ્યો, કંઈક સમજે. અને પછી નરમાશની સાથે કીધું કે મેં જમાઈ રાજ, તમે મને જો કીધું હોત ના કે તમે દારૂ પીવાવાળા છો, તો આ મારી દીકરીનો જે સખપણ તમારા સાથે થયું એમાં હું ઘણો વિચાર કરત. પણ તમે મને કહ્યું જ નહીં કે તમે દારૂ પીવાવાળા છો. તો જમાઈએ કીધું, સસરાજી, તમે પણ મને નહોતું કીધું કે તમારી દીકરી લોહી પીવાવાળી છે. તમે મને ક્યારે કંઈ કહ્યું છે કે તમારી દીકરી લોહી પીવાવાળી છે? એટલે શું આ બધા જોક દુનિયામાં નીકળ્યા ક્યાંથી? કારણ કે ઘરેલું ઘરવાસની અંદર આ રહેમ દયા નામની વસ્તુઓ નથી હોતી. એટલે આ બધા જાત જાતના જોક લોક દુનિયાવાળાઓ પેદા કરે છે. એ ખુદાના બંદા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, મૌલાએ કાયનાત કહે છે, અજીબ તો લેમન યરજુ રહમત મિન ફૌકિહી વલા યરહમુ દુના. અજબ થાઉં છું, અલીએ કહ્યું કે જે ઇન્સાન ઉપરથી ને રહેમતની આશા રાખે છે, જેના નીચે લોકો છે એના ઉપર તો રહેમ કરતો નથી. ખુદાના નબીએ કહ્યું, મન લમ યરહમિન નાસ લા યરહમુહુમુલ્લાહ. જે માણસો ઉપર દયા રહેમ મર્સીફુલ નહીં રહે, ખુદા એના ઉપર પણ રહેમ નહીં કરે. હાલાકે ખુદાએ લખી નાખ્યું છે પોતા ઉપર. તમે નોટ કર્યું કે બીજી આયત રહેમતની કઈ છે? સૂરા અનઆમમાં 6:54 ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, اذا جاءك الذين يؤمنون باياتنا فقل سلام عليكم كتب ربكم على نفسه الرحمه انه من عمل منكم سوءا بجهاله ثم تاب واصلح فانه غفور رحيم. اي مرحبا حبيب, અમારી આયતો ઉપર જે ઈમાન લાવ્યા છે ને, તારા પાસે આવે ને તો આ લોકોને કહેજે સલામુન અલૈકુમ, ને સાથે સંદેશો આપી દેજે કે તમારા પરવરદિગારે પોતા ઉપર રહેમત અને વાજિબ કરેલી છે, કે તમારામાંથી કોઈ અજ્ઞાનતા જહાલતના કારણે કોઈ બધીનું કામ કરી લે અને ત્યારબાદ તૌબા માગી લે અને પોતાને સુધારી લે તો ખુદા ગફુરુ રહીમ છે. તમે જોઈ બે આયત? સવાલ કરવા જેવો હતો કે એક આયત થઈ રહેત, ખુદા કતબ આલા નફસે રહેમાની એક આયત થઈ રહેત. પણ ખુદા હકીમ છે, હું કહું છું કદાચ મને ને તમને સંદેશો આપે છે કે જો ત્યાં જે નાસ્તિકો હતા, યા પણ મેં કહ્યું કે હું રહેમતથી કામ લઈશ, અને આ મોમિનીન છે, યા પણ મેં કહ્યું કે હું રહેમતથી કામ લઈશ. અરે ખુદાના બંદા, 40 times a day અર રહમાન અર રહીમ, અર રહમાન અર રહીમ, ડગલે અને પગલે. અને રહમાન રહીમ ના આવે, મુફસ્સિરને તમે પૂછો તો તમને કહેશે રહમાન ઓલી આમ અને રહીમ ખાસ રહેમત. સંભળાય છે ના બધું તફસીર? કામની શું જો મારી જિંદગીમાં દયા ન હોય તો? હું મારી ઘરવાળી ઉપર, મારી ઔલાદ ઉપર દયા ન કરું તો શું? હુસૈને ડગલે અને પગલે દયાની સાથે વાતો કરેલી છે. હજી તો આ કરબલા છે, મારા પાસે સમય હોત તો હું તમને બતાવત કે હુસૈન મદીનાથી નીકળ્યાના એના એક એક કદમની અંદર, એક એક ડિસિઝનની અંદર અગર કોઈ વસ્તુ મળે છે તો એ વસ્તુનું નામ છે દયા અને રહેમા, મરસી. મારું આશુરા, મારો મુહર્રમ, મારી હુસૈનની અઝાદારી, મારું કરબલા વર્ષો થયા અને મારી અંદર રહેમ નામનું ટીપું ન હોય, એટલો કરકાઈથી ને ઘરની અંદર, કામની અંદર, મિમ્બર ઉપરથી ને સમાજની અંદર રહેમ દિલી મારી અંદર હોય જ નહીં કે જવા દે ને હવે, વાંધો નહીં, નેવર માઇન્ડ, નો પ્રોબ્લેમ.

चारे चार नी अंदर इस तंजिल नो शब्द छे એટલે નાઝિલ કરો ઇસ્તંઝિલુ. એક છે ઇસ્તંઝિલુ રહમા બિઝિક્રિલ્લાહ, ઇસ્તંઝિલુ રહમા બિલ અફ્વ, ઇસ્તંઝિલુ રહમા બિબદલિ રહમા, ઇસ્તંઝિલુ રહમા બિરહમતિ દુઅફા. ચાર હદીસ બધેમાં એ જ શબ્દ. તમારી ઉપર રહેમતને નાઝિલ કરો અલ્લાહની યાદથી, તમારી ઉપર રહેમતને નાઝિલ કરો લોકોને માફ કરવાથી, તમારી અંદર તમારી ઉપર રહેમતને નાઝિલ કરો રહેમતને દયાના વર્તાવ કરવાથી, તમારી અંદર અને તમારી ઉપર રહેમતને નાઝિલ કરો નબળા લોકો ઉપર દયા અને રહેમ કરવાથી. મારી જિંદગીની અંદર દયા અર-રહમા 40 ટાઈમ્સ અ ડે, રહમાન રહીમ રહમાન રહીમ. ત્યાં પણ મુસલમાનો હતા, શું શું નથી કર્યા. રહેમત નામની વસ્તુ ન હતી. કેવા કેવા ઝુલમુ સિતમ, ને અમુક ઝુલમુ સિતમ એવા છે કે આપણા ઇમામો ભૂલી નથી શક્યા, ખાસ કરીને જે ત્યાં હતા. મદીનાની અંદર આ કાફલો જ્યારે આવી ગયો છે ના, તો એક વખતનો બનાવ છે, કોઈએ આવીને આપણા ચોથા ઇમામને પૂછ્યું, કહ્યું ફરઝંદે રસૂલ, અમે જ્યારે પણ તમારા પાસે આવીએ છીએ, જબ ભી હમ આપકે સામને તશરીફ લાતે હૈ, ઓર કઈ બાર હમને સુના હૈ આપ હમેશા એક સવાલ કરતે હો, જબ સે મુખ્તાર કા કયામ હુઆ હૈ તબ સે હમને સુના હૈ બાર બાર આપ યહી સવાલ કરતે હો. ચોથે ઇમામ ને કહા કોણ સા સવાલ આપકો યાદ હૈ? કા મૌલા જબ ભી હમ આતે હૈ બાર બાર હમે આપસે સુના હૈ કે આપ પૂછા કરતા હૈ કે હોરમલા કી ક્યા કોઈ ખબર હૈ, ક્યા હોરમલા કી કોઈ ખબર આઈ હૈ? તો ઇમામ ને કહા મેં બાર બાર હોરમલા કા ઇસલિયે સવાલ કરતા હું કે આશૂર કે દિન વો નન્ને ગલે હમારે અલી અસગર કે ગલે પે જો તીર લગા થા ના, વો નન્ને ગલે પે નહીં લગા થા, વો હમ અહલે બૈત અલયહુમ સલામ કે સીને મે પૈવસ્ત હો ગયા થા, ઇસલિયે મુજસે અલી અસગર કા વો તીર ભુલા નહીં જાતા, ઇસલિયે મેં બાર બાર પૂછા કરતા હું કે હોરમલા કા ક્યા કોઈ ખબર આઈ હૈ. અઝાદારો, યે છોટે નન્ના સા અસગાર, રહેમત કી બાત હો રહી થી ના, રહેમ દિલી કી બાત હો રહી થી. આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ તકી મુદર્રસી ઇસ રિવાયત કો નકલ કરતે હૈ, આશૂર કા જબ દિન થા ના, વહાં મુસલમાન થે, રહેમ નામ કી કોઈ ચીજ નહીં થી. હુસૈન અપને નન્ને અસગર કો લેકર ચલે, મેદાન કે અંદર આ ગયે, ઓર વહાં જાકર હુસૈન ને મજમૂન કે તોર પર બયાન કિયા, અલા તરૌન અન્નહુ યતલલ્લા મિન અલ અતશ, એ ફોજે અશ્કિયા ક્યા તુમે દિખાઈ નહીં દે રહા કે યે બચ્ચા હાલતે તલઝી મે હૈ. આપને ઉલમાએ કિરામ સે સુના હોગા, હાલતે તલઝી અરબી જબાન મે મછલીઓ કે લિયે ઇસ્તેમાલ કિયા જાતા હૈ. હાલતે તલઝી કિસકો કહેતે હૈ? જબ મછલી કો પાણી સે નિકાલા જાતા હૈ ના, તો ઉસમે બડી તાકત હોતી હૈ. મચ્છી કા ક્યામ, મછલી કા કામ ક્યા હોતા હૈ? વો અપને આપ કો ઉછાલે મારતી હુઈ સામને પેશ કરતી હૈ કે શાયદ શાયદ વાપસ પાણી કહીં સે મિલ જાય તો મેં અપની જિંદગી કો બચા લું. લેકિન એક મોડ આતા હૈ કે વો અપને આપ કો ઉછાલે માર કે થકા દેતી હૈ, ફિર તાકત કમ હો જાતી હૈ. માછલી કી દૂસરી હાલત કોન સી હોતી હૈ? વો કરવટે બદલતી હૈ. ક્યા કાશ કહીં સે પાણી આ જાય, લેકિન ઉસકી તાકત ભી જબ ખતમ હો જાતી હૈ તો માછલી કે પાસ કોઈ ચારા નહીં રહેતા. વો અપની મુંહ કો ખોલતી હૈ, આહિસ્તા આહિસ્તા બંધ કરતી હૈ, ગોયા દૂસરે અલ્ફા ઉસકે પાસ બસ સાંસ લેને કી તાકત બાકી હોતી હૈ. હુસૈન ને કહા એ ઝાલિમો, ક્યા તુમ નહીં દેખ રહે કે મેરે અસગર મે સાંસ લેને કી બસ તાકત બાકી હૈ. અઝાદારો, યે વો મંઝર હૈ કે જબ મરસિયે લિખને વાલો ને લિખા હૈ ના, તો ચશ્મે તસવ્વુર સે હમારે સામને યે કવિતાએ આઈ, યા યે મરસિયે આયે, યા યે લાઇન્સ આઈ કે જો ઇમામ કી નહીં હૈ, કિસી શાયર ને લિખી હૈ, લેકિન હમારે યહાં બયાન કી જાતી હૈ. શાયર ને ખૂબ ખૂબ તસવ્વુર કરકે બયાન કિયા કે આશૂર કા દિન હોગા ના, ઓર અલી અસગર કો લેકે જબ હુસૈન ગયે હોંગે, તો યે એસે અલ્ફાઝ હૈ કે જો હુસૈન કે મુંહ મે ડાલે જા સકતે હૈ. વહાં પર હુસૈન ને શાયદ કહા હોગા

0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين مرودي لو بايو السلام عليكم ورحمة الله وبركاته અમે દુનિયામાં હરેક ગવર્નિંગ સિસ્ટમને જોઈએ, કોઈ પણ ગવર્મેન્ટને જોઈએ, દેશનું ગવર્મેન્ટ હોય કે કોમ્યુનિટીનું ગવર્નિંગ સિસ્ટમ હોય, જેમ અમારું કોમ્યુનિટી છે, એમાં ઉપર એક પ્રમુખ હશે, ચેરમેન હશે કે પ્રેસિડેન્ટ હશે કે પ્રાઇમ મિનિસ્ટર હશે, અને એક માણસ બધું ના કરી શકે. તો એની નીચે જુદી જુદી ગુજરાતીમાં અમે સંસ્થાઓ કે ડિપાર્ટમેન્ટ્સ હશે, જેમ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ, યુથ, મીડિયા, અમારા જમાતનું હોય તો તબલીગ ડિપાર્ટમેન્ટ, ને એના પોતપોતાના હેડ્સ હોય અને દે આર રિસ્પોન્સિબલ ટુ કેરી આઉટ ધીઝ ફંક્શન્સ. એજ્યુકેશન હોય, તલાકાનું મેઇન મકસદ એ કે હરેક છોકરો છોકરી જે હોય, બચ્ચાઓ હોય, એ લોકોને સારું એજ્યુકેશન મળે કોમ્યુનિટીમાં કે દેશમાં. તેમજ મેડિકલ હોય, જવાનીઓના ઇશ્યુઝ હોય છે, હવે મીડિયા છે, એક ડિપાર્ટમેન્ટ જે છે જે હરેક દેશમાં મળશે અને ગવર્નિંગ સિસ્ટમમાં મળશે તે વેલફેર સિસ્ટમ છે. ને અમારી જમાતમાં પણ છે એક વેલફેર ડિપાર્ટમેન્ટ છે. વેલફેર કેમ? કારણ કે હરેક સિટીઝન જે છે, હરેક જમાતનો મેમ્બર જે છે, એ લોકોનું કાબિલિયત સેમ નથી હોતું. ફાઇનાન્શિયલ કેપેબિલિટી, એજ્યુકેશનલ લેવલ સેમ નથી હોતું. બીજા બેશક સારું કરશે, બીજા પાછળ રહી જશે. તો સરકારનું એક રિસ્પોન્સિબિલિટી છે કે જે લોકોમાં કાબિલિયત નથી એ લોકોને પણ જોઈ, એ લોકોનું પણ લેવલ ઊંચું કરે. તો આ વેલફેર અમે જોઈએ, એક જે શબ્દ છે વેલફેર, if you see it in reverse, faring well, ye eno definition che, the state of doing well, especially in respect to good fortune, happiness, well being or prosperity. A dictionary no definition che, a person who is faring well in life, you know, financial status sar hoy, banelo hoy, khush hoy, he is happily married, ye eno welfare kevay, his welfare is good. અને આ એક બેઝિક હ્યુમન રાઇટ છે. કોઈ ઇન્સાન નથી અહીંયા જેને ખુશી પસંદ નથી, જેને ખુશ નથી રહેવું જિંદગીમાં, કોઈ નથી જેને દુઃખ ગમે છે. સો એવરીબડી ઇઝ સ્ટ્રાઇવિંગ ફોર વેલફેર, ઇટ્સ અ બેઝિક હ્યુમન રાઇટ. બાકી બીજું જે ડેફિનેશન છે, આજે તમે કોઈને પણ તમે વેલફેર કહેશો તો હિલ ગો ફોર ધ સેકન્ડ ડેફિનેશન, ઇટ્સ અ સ્ટેચ્યુટરી fixed procedure or social effort designed to promote the physical and material well-being of people in need. Ek fixed procedure hoy che sarkar nu, ela kana policies hoy che ke je have nots che community ma ela ko upar kaam kare ane ela kani je sthiti che, ela kanu level che te unchu kare, their basic needs should be met. તો કારણ કે ઇન્સાનનું ફિતરત છે કે હંમેશા ખુશી ગોતશે,

Jai ne Khushi Mal se, wherever he has ease of earning and education, medical security hase, itya jai ne settle thase. To ame amari community ame joy, ame hata bata India ma. I zaman ame India Pakistan was one. Ane karan East Africa wan vij hatu. Financial ane welfare basically ame kiya. તો પહેલાં અમે આવ્યા ઇન્ડિયાથી અને વી સેટલ ઓન ધી ઇસ્ટ આફ્રિકન કોસ્ટ. તો મગદીશોથી લઈ લામુ, મુંબાસા, દાર એસ સલામ, ટાંગા, ઝંઝીબાર, કિલવા ને મડગાસ્કર સુધી. પછી સેટલ થવા પછી કે ના, કદાચ થોડુંક વધારે વેલફેર અંદર હશે, ઇન્ટિરિયરમાં હશે, કેમ કે કદાચ આ માર્કેટ સેચ્યુરેટેડ છે. તો હિંમત કરી ને બધા ઇન્ટિરિયરમાં ગયા, પછી અરુષા, મોશી, કિગોમા સુધી, ઇન સર્ચ ઓફ વેલફેર, કે લોકોનું જિંદગી સારું થાય. થોડુંક ટાઈમ પછી હાલત જ્યારે બદલી ગયું, રિવર્સ માઇગ્રેશન, બધા પાછું કોસ્ટ ઉપર આવવા માંડ્યા. તો આજ નાની નાની જમાતો જે છે, તમે કને પૂછા કરશો તમે કેમ પાછું આવી ગયા દાર્શનથી, કે વેલફેર, વેલફેર એટલે એમ નહીં કે લોકા ગરીબ છે, બાકી દે આર લુકિંગ ફોર હેપીનેસ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, એજ્યુકેશનલ સ્ટેબિલિટી. ખાલી એ નહીં, પણ હવે બીજા કહેતા હતા કે ના, અમે જે ઇસ્ટ આફ્રિકન કોસ્ટનો મળે છે, યુ આર નોટ વેરી હેપી વિથ ઇટ. તો પછી ચાલુ કર્યા વેસ્ટમાં જવાનું. તો યુએસ, કેનેડા, યુકે, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ ને ઓસ્ટ્રેલિયા. તમે કાલે પૂછ્યા કરો તમે કેમ ગયા ત્યાં, ઇન સર્ચ ઓફ વેલફેર, ત્યાંનું સિસ્ટમ જે છે એ અમારું વધારે ધ્યાન રાખશે. અમે જો ત્યાંનું એજ્યુકેશન મળ્યું અને સિટીઝનશીપ જો મળી ગયું, તો ત્યાંનું વેલફેર સિસ્ટમ અહીંયા કરતાં વધારે સારું છે. અને બેશક બીજા કારણો પણ હશે જેના ઉપર ડૉક્ટર સિત્તેન પંજવાની, ડૉક્ટર હસનેન વાલજી, મરહૂમ હસનભાઈ જાફર ઘણું કામ કર્યા છે અને ચોપરીઓ પણ લખ્યા છે. અમારું ખોજાનું જે હિસ્ટ્રી છે, વાય ડીડ વી માઇગ્રેટ, બાકી વન ઓફ ધી મેઇન રીઝન્સ વોઝ વેલફેર. બધા ખુશી શોધવાની કહેરા છે. એવરીબડી ઇઝ લુકિંગ ફોર હેપીનેસ એન્ડ સ્ટેબિલિટી. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે આ દેશોમાં છે શું, આ જે વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે એ લોકોનું વેલફેર સિસ્ટમ જે છે એ સ્ટડી કરવા જેવું છે, કે એ લોકો પાસે શું છે જે અમારી પાસે નથી. આ જગામાં ધી ટન્ઝાનિયન મેઇનલેન્ડ અહીંયા, કે ઝંઝીબાર જોઈએ, કે ઇસ્ટ આફ્રિકન કન્ટ્રીઝ જોઈએ, તમે વેલફેર સિસ્ટમ તમે સર્ચ કરશો ગૂગલમાં કે તમે એઆઈને તમે પૂછા કરશો, તો એ કહેશે ત્રણ મોડલ છે વેલફેરના, ડિપેન્ડિંગ ઓન વિચ કન્ટ્રી યુ ગો ટુ. પહેલું છે લિબરલ મોડલ, લિબરલ વેલફેર મોડલ સિસ્ટમ, જે યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ફોલો કરે છે. પ્રિડોમિનન્ટલી મિક્સ એન્ડ મેચ હોય છે, બાકી પ્રિડોમિનન્ટલી ઇટ્સ અ લિબરલ વેલફેર સિસ્ટમ. એમાં શું હોય, economic and social well-being are primarily managed through private enterprise and personal employment. અમે કહે છે ને PPP, public private partnership. સરકાર કહે કે અમે બધું નહીં કરી શકશું, સો તે આઉટસોર્સ ઇટ, કે પ્રાઇવેટ એન્ટિટીઝ હોય જે માણસોનું વેલફેરનું ધ્યાન રાખશે. અને જે સૌથી નીચે સ્થિતિના માણસો છે, જે સૌ લોઅર લેવલના માણસો છે, એ લોકોને અમે હેલ્પ કરશું. તો સરકાર બધાનું રિસ્પોન્સિબિલિટી નહીં લે. ધોઝ ઇન ધ લોએસ્ટ સ્ટ્રેટા, પીપલ હુ કે નોટ મેક ધર એન્ડ્સ મીટ, પીપલ હુ અર્ન લેસ ધેન અ ડોલર અ ડે, મે બી કે અમે એ લોકોનું ધ્યાન રાખશું. અને બધાને એન્કરેજ કરશે કે ઇટ્સ યોર ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ટુ અપલિફ યોર સેલ્ફ. સરકાર તમારી વાસ્તે બહુ કરશે નહીં. તો તમે પોતાનું ઇન્સ્યોરન્સ ગોતો, તમારું પોતાનું મોર્ગેજ ગોતો, તમારું પોતાનું સ્ટેટસ તમે વધારો જેથી બેંક તમારા ઉપર ભરોસો કરે, તમે લોન આપે, એન્ડ ઇન દેટ વે યુ કમ અપ. જે લોકો સાવ ફેલિયર્સ હશે અમે લોકોને મદદ કરશું. સો યુલ હેવ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઝ, બેન્કિંગ હશે, પ્રાઇવેટ હોસ્પિટલ્સ હશે. ઓલ્ધો ગવર્મેન્ટ કાંઈ ને કાંઈ સિસ્ટમ લાવશે, જેમ ઓબામા કેર હતું, હી ટ્રાય ટુ પ્રમોટ ઇટ, કે ના બધાને મેડિકલ કેર મળવું જોઈએ. બાકી ધી પ્રાઇવેટ એન્ટિટી વોઝ નોટ હેપી વિથ ધીસ, કે અમારો વેપાર છે, બગાડો નહીં પ્લીઝ. સો ધીસ ઇઝ અ લિબરલ સિસ્ટમ. પછી છે કન્ઝર્વેટિવ કે કોર્પોરેટ મોડલ. આ જ મોડલ છે એ જર્મની, બેલ્જિયમ,

ઓસ્ટ્રિયા એ લોકો ફોલો કરે છે. શું છે એ? ઇટ્સ એન ઇન્ડસ્ટ્રીઅલાઇઝ કન્ટ્રી, ઇન્ડસ્ટ્રીઝ બહુ છે અને મોટું વર્કફોર્સ છે લખાણું. જી કે એવરીથિંગ ઇઝ બેઝડ ઓન યોર એમ્પ્લોયમેન્ટ. તમે કામ કરતો ને પછી સરકાર જે છે એ એમ્પ્લોયરને કહેશે, એમ્પ્લોયર એમ્પ્લોયી વિલ કમ ઇન ટુ પાર્ટનરશિપ એન્ડ ટેક કેર ઓફ ધ વેલફેર. તો યુ વિલ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ યોર ઇન્શ્યોરન્સ, યુ વિલ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ યોર પેન્શન. તો એમ્પ્લોયર થોડુંક આપશે અને એમ્પ્લોયી પણ કોન્ટ્રીબ્યુટ કરશે, એમાં એનું ઇન્શ્યોરન્સ કવર થશે, એનું પેન્શન જ્યારે વડીલ થશે બુઢો થશે ત્યારે એને આ બેનિફિટ્સ મળશે. તો ટન્ઝનિયામાં પણ આ થોડુંક અમાઉન્ટ લીધા છે NSSF ને PPF જે છે, દે ટ્રાઇંગ ટુ વર્ક ઓન દેટ કે બધા કોન્ટ્રીબ્યુટ કરે એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી. ધ સ્ટેટ ઓનલી સ્ટેપ્સ ઇન વેન ધ ફેમિલી ફેલ્સ ટુ સપોર્ટ ઇટ્સ મેમ્બર્સ. આવા સિસ્ટમમાં એક ફેમિલી હેડ હોય, હી હેઝ ટુ બી એમ્પ્લોયડ, યા ધની યા ધનીને બારી બે સાથે, અને દે વિલ પાર્ટનર વિથ ધર એમ્પ્લોયર. અને પછી લખાના લેબર યુનિયન્સ બહુ જ પાવરફુલ છે, સો ધીઝ લેબર યુનિયન્સ વિલ કમ ટુગેધર એન્ડ ધેર સ્ટેટ પોલિસીઝ, જેથી એમ્પ્લોયર જે છે એમ્પ્લોયીને એક્સપ્લોઇટ ના કરે અને વાઇસ વર્સો. સો ધે સેટ સિસ્ટમ્સ ને એમાં વેલફેર લખા ધ્યાન રાખી શકે. સો જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને ઓસ્ટ્રિયા, દે ફોલો ધીસ મોડલ, કોઓપરેટ વેલફેર સિસ્ટમ. પછી છે સોશિયલ ડેમોક્રેટિક મોડલ, આ ત્રીજું મોડલ છે. આમાં શું છે, સરકાર આવીને કહેશે કે બધાને ટેક્સ આપવાનું છે, એવરીબડી હેઝ ટુ પે ટેક્સ, અને ખાલી 20% નહીં, 40%, 50% સુધી તમે ટેક્સ આપો. કેમ? તમે અમે ટેક્સ આપશો સો વિલ ગીવ યુ બેનિફિટ્સ. તો ગવર્મેન્ટ ટેક્સ કેર ઓફ ધ વેલફેર ઓફ ધી સિટીઝન્સ, બટ બેઝડ ઓન ટેક્સ કલેક્શન. જે લોકોની આવક વધારે છે લખે વધારે ટેક્સ આપશે, જે લોકોની આવક નીચી આવક છે લખાને ઓછી આવક છે, they'll play a lower tax. But at the end, everybody will get benefit. So ask Scandinavian countries, je che, Norway, Denmark, Sweden, Finland. Ela ka badda a model vapre che. So high taxes, but the benefits badda ne male. Education free, medical free. Tamaru hospital ma tame jao, જે કાંઈ હોય ટીલ અ સર્ટન એજ એવરીથિંગ ઇઝ ફ્રી, બાકી ટેક્સ પણ એટલું જ આપવાનું. અને કહે છે કે સોશિયલ ઇનઇક્વાલિટી છે એ અમે કાઢી નાખશું. તો એવું નથી કે ખાલી નીચેવાળા માણસને ઘર મળશે ને, બધાને ઘર મળશે. તો જે લખા બેનિફિટ્સ આપશે ઇટ વિલ બી ગીવન ટુ એવરીબડી, પછી તમે વાપરો કે ના વાપરો યુ વિલ ગેટ ઇટ. બચ્ચું જન્મે તો મેટર્નિટી જે ફેસિલિટીઝ છે એ ફ્રી, બચ્ચું જન્મે એને આખું પેકેજ મળે, પછી પૈસાવાળા હોય કે ગરીબ હોય તે વિલ ગેટ ધ બેનિફિટ્સ. એટલે કાનું ફોર્મ્યુલા મિલ્ક હોય, પેમ્પર્સ હોય, જે કાંઈ હોય, એવરીબડી વિલ ગેટ ઇટ. ઇટ્સ ઓલ બેઝડ ઓન ટેક્સેશન. અને કહે છે કે સોશિયલ સોલિડારિટી, કોમ્યુનિટી શેર્સ રિસ્પોન્સિબિલિટી ફોર ધી વેલબીંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. જે માણસો આ દેશમાં રહેતા હોય, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ મેક શ્યોર દેટ એવરીબડી ઇઝ ટેકન કેર ઓફ. તો તમે ટેક્સ આપો જેથી બધાનું અમે ધ્યાન રાખી શકીએ. તો અમારો ખોજુભાઈ જે છે ન્યુયોર્કમાં, ઝોહરનભાઈ મમદાની, એનું ટસલ સરકાર સાથે આ જ છે. હમણાં હી ઇઝ લિવિંગ ઇન અ લિબરલ વેલફેર સિસ્ટમ. US ઇઝ અ લિબરલ વેલફેર સિસ્ટમ, પણ હી ઇઝ અ સોશિયલ ડેમોક્રેટ. એ કહે છે કે ના, બધા ટેક્સ આપે. ન્યુયોર્ક સ્ટેટમાં એવરીબડી શુડ પે ટેક્સ. જે રિચ છે એ લોકો ટેક્સ આપે, અને જે ગરીબ માણસો છે અમે કાંઈ કન્સિડર કરશું, બટ ધેન બેનિફિટ્સ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ. તો ટ્રાન્સપોર્ટ, ચાઇલ્ડ કેર, અને હવે જોઉં છું સુપર માર્કેટ્સમાં જઈને વેજીટેબલના જે પ્રાઇસીસ છે, હી ટ્રાઇંગ ટુ રેગ્યુલેટ ધેર ફૂડ પ્રાઇસીસ. કે તમે ટેક્સ આપો તો વી રેગ્યુલેટ ઇટ, સો એવરીબડી બેનિફિટ્સ. પહેલાં કાંઈ આંખમાં એક કાંટો છે કે આ માણસ ક્યાંથી આવીને આવું પ્રિન્સિપલ લાવે છે અમારી દેશમાં. અને ઇટ્સ અ ટ્રેન્ડ. હવે બીજી બાજુ પણ હવે જે ઇલેક્શન આવે છે, અધર મેમ્બર્સ આર ઓલસો કમિંગ ઇન, અધર લીડર્સ આર કમિંગ ઇન. ઝોહરાન પાસેથી એ લોકો ઇન્સ્પિરેશન લઈ ને કહે છે જો અમારા સ્ટેટમાં અમે આ જ સિસ્ટમ લાવશું.

કે ટેક્સેશન શુડ બી ઇક્વલ. યુએસમાં જે છે, જે હાઈ અર્નર્સ છે, એ લોકો ટેક્સ નથી આપતો સરખો. એ લોકોનો દેશનું જે મોટો છે એ મોટામાં મોટો ટેક્સ ઇવેડર છે. ઇઝ ધ બિગેસ્ટ ટેક્સ ઇવેડર. અને નીચેના નીચે માણસો છે, એ લોકો આપે છે ટેક્સ. અને દે સ્ટાર્ટ પેઇંગ ટેક્સ વેરી અર્લી, કારણ કે માણસ જો ગરીબ હોય, હી સ્ટાર્ટ્સ વર્કિંગ અર્લી. રિચ માણસોના જે બચ્ચા છે, બિકોઝ દે આર સ્ટડિંગ, દે સ્ટાર્ટ વર્કિંગ લેટ, સો દે સ્ટાર્ટ પેઇંગ ટેક્સ લેટ. આ ગરીબ માણસો જે છે, એ લોકો ટેક્સ આપે છે અને દે સ્ટાર્ટ પેઇંગ ટેક્સ વેરી અર્લી. બાકી તે છતાં એ ટેક્સના બેનિફિટ્સ એ લોકો જોતા નથી. તો આ એક જાતનું ટ્રેન્ડ છે. સો ધીઝ આર ધી સોશિયલ ડેમોક્રેટ્સ. હવે તમે આ બધા સિસ્ટમ જોશો, ત્રણે ત્રણ જે છે, ધીઝ આર હ્યુમન સેન્ટર. બચ્ચાઓ જે રૂબિક્સ ક્યુબ સાથે રમે છે, તમે જોશો એનું વન પછલું જે ભાગ છે, તો રૂબિક્સ ક્યુબ તમે તોડી નાખશો, દેર આર મેની પીસીસ, બાકી એક સેન્ટર પીસ હોય છે. આ બધા સિસ્ટમનું સેન્ટર પીસ ઇઝ ધ હ્યુમન બિઈંગ. બધું તમે કરો તો ઇન્સાન વાસ્તે કરો, ઇન્સાનની જે જરૂરિયાત છે. તો ધી હોલ સિસ્ટમ ઇઝ ડ્રીવન ઓન હ્યુમન ઇન્સ્ટિંક્ટ. ઇન્સાનને શું મન થાય છે, જે તારી જરૂરિયાત હશે અમે જરૂરિયાત પૂરી કરશું. સો યુ વોન્ટ ટુ બી અ હોમોસેક્સ્યુઅલ, યુ વિલ સર્વ ધેટ નીડ. નેધરલેન્ડ્સમાં જે બ્રોથલ્સ છે પ્રોસ્ટિટ્યુશન વાસ્તે, ઇટ્સ અ લીગલ એમ્પ્લોયમેન્ટ. એટલે કે પોતાનું રિસ્ક ગોતે છે, સો કેટર ફોર ધેમ. તો બેનિફિટ્સ છે અને ડ્રોબેક્સ છે. પણ ખુદા સુબહાન વ તઆલા સૂરે નિસામાં વર્સ નંબર 28માં કહે છે, ઔઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, યુરીદુલ્લાહ અન યુખફ્ફિફા અન્કુમ. અલ્લાહ ડિઝાયર્સ ટુ લાઇટન યોર બર્ડન. ખુદાને તમે દુઃખમાં નથી જોવું, હી વોન્ટ્સ ટુ લોવર યોર બર્ડન. પણ વખુલિકલ ઇન્સાનુ ઝઈફા, બટ મેન વોઝ ક્રિએટેડ વીક. એની સિસ્ટમ દેટ ઇઝ હ્યુમન સેન્ટર્ડ, કારણ કે ઇન્સાનમાં વીકનેસ છે. તો આ જે વેલફેર સિસ્ટમ છે, ધ વેરી ગુડ, તમે બહારેથી જો, બટ બિકોઝ ઇટ્સ હ્યુમન સેન્ટર્ડ, એમાં ફ્લોઝ છે. એક, જે લોકોને ટેક્સ આપવાનું છે એ લખા નહીં આપે, કારણ કે ઇન્સાન છે. વી વિલ નોટ પે ઇનફ ટેક્સ. કેમ અમે આપે, અમારા પૈસા છે. ભલે લગા પોતપોતાનું સંભાળે, વી વિલ ટેક કેર ઓફ અસ અવર સેલ્વસ. ભલે લગા કામ નથી કરતા, અરસુરા છે, વાય શુડ ઇટ બેનિફિટ ધેમ. જાત જાતના બહાના ગોતીને દિલ ઇવેડ ટેક્સ. નીચેથી જે રિસિપિયન્ટ્સ છે, જે બેનિફિશિયરીઝ છે, એ લોકો પણ શોર્ટકટ મારશે. જ્યારે ટેવાઈ જાય વેલફેર ઉપર, પછી દે વિલ સ્ટાર્ટ લુકિંગ ફોર વેઝ ટુ રિમેઇન ઓન વેલફેર. લોકોને કામ મળી ગયું હશે, લોકોનું આવક હશે, બટ દે વિલ નોટ શો ઇટ. બેંકમાં એ લોકો રીતો ગોતશે કે લોકોને ઉપલામાં વધારે પૈસા મળે, જેથી સરકારને ખબર ના પડે કે આ માણસનું આવક છે. સો હી કીપ્સ ઓન બિંગ ઓન વેલફેર. યુકેમાં એ લોકો એક ટર્મ આપે છે કે અમે બેસું છે રાણીના ખોરા ઉપર. એ જમાનામાં રાણી હતો, હવે રાજા છે. આખી જિંદગી અમે રાજાના ખોરા ઉપર બેસશું. વી વોન્ટ ટુ ગેટ ધોઝ બેનિફિટ્સ ફોર લાઈફ. એ લોકોની સ્થિતિ હવે સારી છે, પણ દે વિલ નોટ શો ધ વેલ્થ. પોલિકલી ઇન્સાન ધઈફ, હી ઇઝ વીક. અને વચમાં સરકાર છે, એ લોકો પણ ઇન્સાન છે, એ લોકો પણ કરપ્ટ. સો દે વિલ ઓલ્સો લુક ફોર શોર્ટકટ. સો ધી ડોનર, ધ રિસિપિયન્ટ એન્ડ ધી ઇન્ટરમીડિયરી, દે વિલ ઓલ લુક ફોર શોર્ટકટ્સ. અને એ રીતે વેલફેર સિસ્ટમમાં તમે ક્લિપ્સ જોશો યુટ્યુબમાં, દે આર મેની પીપલ કન્ડેમિંગ ઇટ, કે ઇટ્સ ફેઇલિંગ ધી NHS સિસ્ટમ. UKમાં જે છે નેશનલ હેલ્થ સર્વિસ, અને ઘણી બાજુ US પણ એ કહે છે વેલફેર સિસ્ટમ ઇઝ કોલેપ્સિંગ બિકોઝ ઓફ ધીસ ફ્લોઝ. ખુલીખલ ઇન્સાન ધઈફ. તો આનું ડ્રાઇવિંગ ફોર્સ શું હોય છે? આ ફ્રેન્ચ એક સોશિયોલોજીસ્ટ છે, એમિલી ડોરખેમ, એ કહે છે ઇન્સાનમાં ક્યાંથી આ ઓલું ફિતરત આવે છે કે એ બીજા ઇન્સાનને મદદ કરી શકે. એક એ કહે છે કે સોશિયલ સોલિડારિટી બેઝડ ઓન સિમિલારિટી, કે અમે પોતપોતાનું કરશું, પણ કારણ કે તું મારા જેવો લાગે છે, આઈ હેવ અ ફિલિંગ ફોર યુ. સો કદાચ અમારું રંગ સરખું હશે, કદાચ અમારું કાસ્ટ સરખું હશે, કદાચ અમારું દીન સરખું હશે. તો બીકોઝ વી શેર, જેમ અમે ખોજાવ છે, વી હેવ અ લોટ ઓફ સોલિડારિટી અમંગસ્ટ અવરસેલ્વ્સ બીકોઝ ઓફ સિમિલારિટી. અમે સરખા લાગીએ છીએ, એક ભાષા બોલે છે, તો વીલ હેવ સોલિડારિટી બીકોઝ ઓફ અવર સિમિલારિટી. બીજી બાજુ છે કે ના

social solidarity based on differences. Aama su hoy ke ek manas badu nahi kari shake. I cannot do everything myself. Mari akli kabiliyat chhe, tari akli kabiliyat chhe. Let's sit together and we work together. So my need is based on differences. Ame sarkar nathi. I have my plus points and minus points. Tara pan plus points and minus points chhe. So based on differences, we'll have solidarity. So these are the two driving forces to create a nice welfare system. Pan. This is the third model. તમે પહેલાં કીધા કે ધીસ ઇઝ હ્યુમન સેન્ટર્ડ અને કારણ કે હ્યુમન સેન્ટર્ડ છે એટલે કમા ફિતરત છે ઇધર બેઝડ ઓન સિમિલારિટી ઓર ડિફરન્સીસ ધેન સર્વ ઇચ અધર બાકી એક ત્રીજું મોડલ છે ધીસ અ થર્ડ મોડલ વિચ ઇઝ અ વેરી યુનિક વેલફેર સિસ્ટમ ધીસ ઇઝ નોટ બેઝડ ઓન સિમિલારિટી કે ડિફરન્સીસ ઇટ્સ નોટ વિદ ઇન હ્યુમન્સ ધેમ સેલ્વસ ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન અ થર્ડ પર્સન એક આઉટસાઇડ ફોર્સ છે જે ઇન્સાનને ઉત્તેજન આપે છે ઇન્કરેજમેન્ટ આપે છે કે એ વેલફેર કરે આ મોડલને જો તમે જોવું હોય તો તમે અર્બાઇનને જો ધી અર્બાઇન મોડલ આ જે વોક છે 20 દિવસનું વોક કે વોટ એવર ઇઝ હેપનિંગ માણસો જાય છે વોક વાસ્તે બધા જુદું જુદું નિયત છે બાકી ધી એનાલિસ્ટ આર સેઇંગ કે ધીસ ઇઝ અ વેરી પાવરફુલ સિસ્ટમ એનું ડ્રાઇવિંગ શું છે ઇટ ઇઝ ધ લવ ઓફ અબા અબ્દુલ્લાહ હુસૈન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ ઇન્સાન જે પોતે છે એલાકાના ભાઈચારોના કારણે કે ફેઇથના કારણે એકબીજાનું સેવા નથી કરતા જે લોકો સેવા કરે છે તમે એલાકાને પૂછા કરો તમે કેમ સેવા કરો છો તો કે અમારામાં ઇમામ હુસૈન અલી સલામનું મોહબ્બત છે એની વાસ્તે અમે કરે છે It is not because you're an Indian or a white or an African. Tu khojo che ne musalman cho. You're a human. But I'm doing this based on love of Imam Hussain alayhi salam. So it's an outside force that is driving welfare. Like bahu powerful force cho. To 20 years, 20 million upar manso. Coming from over 172 countries. Duniya ma labag United Nations ma 193 countries, 172 countries have been represented, Arbain Wok. So different places, 20 million manso, Iraq ni jevi halat se, it's a war-torn area, manso ni sthiti bahu sari nathi, oil nu je wealth che, it is not being distributed amongst the people. Pan te chata, Iraqi families je che, je laka pas che, akhi zindagi, akha varas nu je kamani che, એ લોકો કમાવે છે શેની વાસ્તે કે અમે અરબાઈનમાં ઝુવારનો સેવા કરી શકે ધે રજિસ્ટર્ડ ઓલમોસ્ટ અ મિલિયન પ્લસ હાઉસીસ 1.2 કે 1.9 મિલિયન હાઉસીસ હેવ બીન રજિસ્ટર્ડ આ વર્ષે કે આ ઘરો વપરાશે હોસ્પિટાલિટી વાસ્તે થ્રુ આઉટ ઇરાક 1.9 મિલિયન હાઉસીસ ઇઝ નોટ અ સ્મોલ નંબર અમારી આવક અમારું ઘર બધું ઝુવાર વાસ્તે છે શેની વાસ્તે મોહબ્બત છે અબા અબ્દુલ્લાહ હુસૈન અલી સલામ અને હું મારો પોતાના આંખથી જોયો છું અરબાઈનના બીજા દિવસે જો તમે કરબલામાં હો તમે જોશો જ્યારે કા મૌકિબ જ્યારે ફોલ્ડ કરતા હોય છે ત્યારે રોતા હોય છે તે સિટિંગ દેર એન્ડ ધેર ક્રાઇમ કેમ કે હવે સેવા કરવાનો મોકો નહીં મળે અમે આવતા વર્ષ સુધી વી વિલ નોટ ગેટ અ ચાન્સ ટુ સર્વ ધીસ ઝુઆર ધીસ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઇટ ઇઝ પુશિંગ ધીસ પીપલ એક બહુ જ ઇમોશનલ એક્સપિરિયન્સ હોય છે બાકી ઇટ્સ અ વેરી વેરી પાવરફુલ ફોર્સ વિચ ઇઝ મોટિવેટિંગ ધીસ પીપલ ઇટ ઇઝ નોટ હ્યુમન ડ્રીવન ઇટ ઇઝ અ થર્ડ પાર્ટી દેટ ઇઝ કમિંગ ઇન એન્ડ પુશિંગ ધેમ તો આ કોણ શીખાયરો એલાકાને હુ હેઝ ટોટ ધેમ ધીસ કે જે તમારી પાસે છે તમે ઇમામ હુસૈન અલી સલામ વિશે સેક્રિફાઈસ કરો તમે કાને પૂછા કરશો કે ઇમામ હુસૈન અલી સલામ પોતે જ અમે શીખાયરા છે આ જ્યારે તાર બહેનમાં જે વર્ષ છે وبدل مهجته فيك and sacrificed his soul he sacrificed everything he sacrificed the last drop of his blood for Allah ليستنقذ عبادك من الجهاله وحيره الضلاله to save servants from ignorance and perplexity of straying off ما حسين السلام જે હતું એની પાસે એ બધું આપી દીધું માનસો કે છે કે અમારું મોહબ્બત જે છે ઇમામ હુસૈન વી આર મોટિવેટેડ

by this force. So we will do this welfare based on a third person. Neki amari jaruriyat chhe. But it's for the love of a third person. And Imam Hussain alayhi salam baddu aipa kanki enama khudanu muhabbat hatu. So our path is clear. We do something for the Imam. Janwa thi ke je amari paase aave chhe, Imam na darwaja thi aave chhe. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر ليلة القدر جے کئی تقدیر لکھائی چھے یہ بدو امام پاسے آوے چھے انے پچھے امام تھرو ہماری پاسے آوے چھے تو ہمارو تھوٹ پروسیس جو آ ہوئے کہ جے ہماری پاسے چھے تے امام نو چھے انے جے ہماری پاسے چھے ہمیں امام نے آپسو we will sacrifice it for امام آج خالی خمس آپان ہوئی چھے ویس ٹکا અમે બહુ ભારે દિલથી આપે છે મારી વાત કરું છું કેટલા બ્રેકેટ્સ ગોતશું કોર્નર્સ ગોતશું કે ના ના આ મારું એક્સપેન્સ છે આ મારું પ્રોફિટ નથી 20% એક નાનું એમાઉન્ટ નથી પછી બીજી બાજુ જે તમે કહે છે કે 100 એ 100% ઇમામનું છે એ 80% તમે વાપરવા દે છે ખાલી 20% માંગે છે તમારી પાસેથી વોટ એવર વી હેવ ઇઝ ધી ઇમામ્સ તમારું જો આ થોટ પ્રોસેસ હોય અને ઇફ વી કેન ફોલો ધી અરબાઈન મોડલ કારણ કે અમારા જમાનાને હુસૈન જિંદા છે હી ઇઝ અ લાઈફ એન્ડ હી ઇઝ વેઇટિંગ ટુ કમ આજે બધાનું માઇન્ડસેટ જો ચેન્જ થાય કે ના જે અમારી પાસે છે બધું ઇમામનું છે અને અમે આપશું બધું ઇમામ વસ્તે અમે જે કરશું બધું અમે ઇમામ વસ્તે કરે છે તે વખત પછી લખાશે કે હવે આ જે કોમ છે એ તૈયાર છે 12મા મહિનાનો ઝુહુર વસ્તે અને પછી અમે દિલથી પરી શકીએ અલ્લાહુમ્મા ઇન્ના નરગબ ઇલૈકા ફી દૌલતિન કરીમા વી વોન્ટ ધીસ નેશન બાકી નેશનનું પ્રિન્સિપલ આ જ હશે કે એક માણસના મોહબ્બતમાં જો બધા માણસો તૈયાર હોય સેક્રિફાઈસ કરવાનું તો જ પછી 12મા મહિનામાં તૈયાર હશે આવવાનું વિધાઉટ એની ગ્રીવિયન્સીસ કે શિંગો પાંડે જે કાંઈ હોય અમે ઇમામ મસ્ત આપવા તૈયાર છે આ 40 જે 20 દિવસનું મોડલ છે વી કેન સી ઇટ એન્ડ ઇટ્સ વર્કિંગ તો સોશિયોલોજીસ્ટ જે છે એ લોકો કહે છે કે તમે આ મોડલને તમે સ્ટડી કરો ઇટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધી વર્લ્ડ ઇટ્સ અ હોલ સિવિલાઇઝેશન એન અપકમિંગ સિવિલાઇઝેશન જેને સ્ટડી કરવાની જરૂર છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે બાકી ઘણા જે છે એ લોકો સમજતા નથી કે અમે જાય છે ખાલી ઝિયારત કરવા અમે જાય છે ચાલવા અને તમે પૂછા કરશે કે ઇન્ડિયન એશિયન ઇંગ્લિશ ટોયલેટ્સ ક્યાં છે અને ક્યાં બર્ગર મળે છે કેવા મોકિમાં બર્ગર મળે છે સારું ધીસ હોલ સિસ્ટમ ઇઝ નોટ બેઝડ ઓન કમ્ફર્ટ એ જે થોડું ઘણું દુઃખ છે એમાં સ્પિરિચ્યુઆલિટી છે આ વોકમાં જે થોડું ઘણું દુઃખ છે એમાં સ્પિરિચ્યુઆલિટી છે અને બહારથી જે છે કોપરેજ ખોપરે છે કે ક્યારે સરકાર અમે રજા આપે તો અમે મોટી મોટી હોટેલો બાંધી દે રસ્તામાં જેમ કરબલા અને નજફમાં થઈ ગયું છે એ લોકો તૈયાર છે આખા રસ્તામાં કરવાનું તો માણસો પછી મૌકી બની શું હોય પણ પોશ હોટેલ્સમાં શું છે ખાટલા ઉપર તો પછી મીના જેવું થઈ જશે મીનામાં તમે જોશો માણસો બેઠા હશે આટલું બધું ખાવાનું મોટા બુફેઝ શીશા પીતા હશે દેટ ઇઝ અગેન્સ્ટ સ્પિરિચ્યુઆલિટી આખા વોકની સ્પિરિચ્યુઆલિટી જે છે તે દુઃખમાં છે સ્ટ્રગલમાં છે સો દે ગીવ યુ ધી બેઝિક નીડ્સ ઇટ્સ ગીવ એન્ડ ટેક જે લોકો જાય છે વોક વાસ્તે એ લોકો એટલું બધું ડિમાન્ડ ના કરે જે લોકો આપે છે એ લોકો બેઝિક આપે સો દેટ લેવલ ઓફ ડિફિકલ્ટી ઇઝ મેન્ટેઈન સ્પિરિચ્યુઆલિટી પણ હોય બટ ઇટ્સ અ મોડલ દેટ કેન બી ફોલોડ ફોર ધ રેસ્ટ ઓફ ધી વર્લ્ડ ઇન્શાલ્લાહ ખુદા અમે તૌફીક આપે કે અરબાઈનનું જે છે અમે ખાલી પાર્ટિસિપેટ ના કરે બાકી વી સ્ટડી ઇટ અને ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ ઇન અવર લાઈફ ઇન્શાલ્લાહ સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલા અલ મુરસલીન વલહમદુલિલ્લાહી રબ્બિલ આલમીન